0: અંડર 19 ટીમમાં હોઈએ ઓમન શ્રીલંકામાં હોવૈયા ટી ટ્વેન્ટી અ વન ડે સિરીઝ કે દૌરાન ઉપકપ્તાન કે રૂપમાં ટીમમાં ભાગ લીહી. વિત્તમંત્રી ઓપી ચૌધરી મહક નરવાસે કે ભારતીય ટીમમાં ચયન હોયમાં બધાઈ અ શુભકામના દેવત કહીન કે યે ઉપલબ્ધિ ઉખર સરલગ મહેનત અનુશાસન અ ખેલ બર સમર્પણ કે પરિણામ હવે. ઓમન યહુ કહીન કે એખર લે પ્રદેશ કે આને યુવા ખેલાડી વિશેષ રૂપલે નોની મલ્લા ખેલમાં આગુ બાઢે અ બડે સપના દેખે બર પ્રેરિત કરહી. રાજ્ય સરકાર વિધાયક મન બર અપન વિધાનસભા ક્ષેત્રમાં પદસ્થ કર્મચારી મનલે સેવા લે કે અનિવાર્યતા કે આદેશમાં ફેરબદલ કરે હે. અબ કોનો ભી વિધાયક અપન વિધાનસભા ક્ષેત્ર લે બાહિર દિગર જિલ્લામાં પદસ્થ કર્મચારી મનલે સેવા લે શકી. એ સંબંધમાં સામાન્ય પ્રશાસન વિભાગ સબો જિલ્લા કલેક્ટર મનલા ચિઠ્ઠી જારી કર દે હે. ગોરેલા પેન્ડ્રા મરવાહી જિલ્લા કે પુલિસ અંતરરાજ્ય ચોર ગિરોહ કે 6 સદસ્ય મલ્લા ગિરફ્તાર કરે હે. ઇખરતીર લે કરીબન 38 તોલા સોના 1.5 કિલો ચાંદી ચોરી કે રકમ લે બિસાય ગે ચોપૈયા ગાડી 2 ફટફટી મોબાઈલ ફોન સમેત ચોરીમાં બૌરે ગે આને ઉપકરણ જપ્ત કરે ગે હે. પુલિસ કે મુતાબિક આરોપી મન ગજબ દિન લે ચોરી કે ઘટના લા અંજામ દેવત રહીન. આખીરમાં પ્રમુખ સમાચાર એક ઘાવ ફેર. પ્રધાનમંત્રી નીતિ આયોગ કે શાસી પરિષદ કે બેઠકામાં કહીન કે કેન્દ્ર અ રાજ્ય સરકાર કે સામૂહિક પ્રયાસ લે હિ વિકસિત ભારત કે લક્ષ્ય પાય જા સકત હે. કેન્દ્રીય વસ્ત્રમંત્રી ગિરિરાજસિંહ કાલી 2 દિવસીય દૌરામાં છત્તીસગઢ આહી વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં સંગ્રહ કે સંગે સંગ રાજ્ય અ ક્ષેત્રીય ટેક્સટાઇલ્સ અધિકારી મનસંગ કરી બેઠકા. પ્રદેશ કે રાજનંદગાંવ જિલ્લા કે ક્રિકેટ ખેલાડી મહક નરવાસે કે ચયન ભારતીય મહિલા અંડર 19 ટીમમાં હોય હે. એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.
1: એફએમ બેન્ડ પર આકાશવાણી કા યે રાયપુર કેન્દ્ર હે. 6:20 હુએ હે. આઈએ સુનતે હે કાર્યક્રમ લોકસુર. नमस्कार श्रोताओं, मैं अंकिता द्विवेदी स्वागत करती हूँ कार्यक्रम लोकसुर में, जिसमें आप और हम सुनेंगे आपके मन पसंदीदा छत्तीसगढ़ी गीत. आइए सुनते हैं कार्यक्रम का पहला गीत जिसकी फरमाइश भेजी है दतरेंगी से पार्वती यदु प्रतिमा यदु लक्ष्मीना यदु रीना यदु विश्राम यदु रऊ बांदा शनिचरी से बाजार भिलाई से सुशील जैन कल्पना जैन सैया जैन सौरभ जैन शौर्य जैन शुभम जैन कोटा रायपुर से अरुण वर्मा अनिल वर्मा ईश्वर वर्मा दिनेश सेन बाजार पारा बेमित्रा से भाई भरत लाल सिन्हा लव कुमार लक्की सिन्हा ग्राम पाहरा से पोषण बंछोर चंद्र किरण प्रीति छाया बंछोर और आज सभी की फरमाइश है और आप सभी की फरमाइश पे प्रस्तुत है ये गीत.